સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ મિસાલ કો અનુદાન હેઠળ તલબ ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભૂમિકા હુદા વિહાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છુક ઉમેદવારોમાં રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન કર્યું છે. વાત મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા પાકો કિસિમ નિજી સ્ત્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાણી કરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા બાર વા સુસરહ ઉત્તીર્ણ ગરેક અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન લાગેકો નેપાળી મહિલા નાગરિક હુ પરે છ શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન નિવેદન દિએ પછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેક એપ્લિકેશન ફોર્મ અનિવાર્ય રૂપમાં ભરવું પડે છ સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ છનોટ પ્રક્રિયામાં સામેલ કરીશ તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાળ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઈશ સાથે વિદ્યાલય તથા સંસ્થાને ટોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન કરવું પડે છે. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતિ દિવસે 4 બજે સુધી સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતિ તિહાનો 11 બજેથી 302 બજે સુધી ગરમા માપી કરવા પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ભી જાણકારી કરાઈ છે. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત હોય કાસુર ઇન ધ ક્લાઉડ સ્મિતા સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ કરેલું પ્રશ્નપત્રકો આધારમાં હોય છે. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમાનુસાર થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હોવા સકે છે. તર લિખિત ચરણ પાર ગણીલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઈ છે. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસિદ્ધતા નોંધ કરી આવશ્યકતા કક્ષાખરૂ એસઇ ન એસઆરસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ થયે તેકુ પ્રમાણપત્રકુ ફોટોકોપી ટૂટો પડતી દરખાસ્ત વિદ્યાલયમાં સૂચિત તથા ગણવા ગાળમાં 2019 @gmail.com ઇમેલ કરીને પણ પઠાવી શકે છે. થપ જાણકારીકો લાગે સંપર્ક નંબર પ્રધાન અધ્યાપક દિનેશ તિંખાવા 98 92 93 53 સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ સામ્પિંગ સંસ્થા 98 51 18 73 83 સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સોપ્યુટર લીડર શ્રી તામાંગ 98 51 17 43 81 શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય શ્રી તુકુંડ નગરપાલિકા સાત શ્રી મુખુંડો.